0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: Hi, South Africa. It's Carol Shabalala, your first lady of sport. If you appreciate world-class sport and a great occasion, the Hollywood Bets Durban July is worth your attention. The theme for 2026 is Country Allure, which sees the rustic style of the countryside meet the cosmopolitan cool of the city. On Saturday, 4 July, it all comes together at Hollywood Bets Greyville, Africa's greatest horse racing and social event. I'll see you there.
2: Johannesburg, the record-breaking show, a musical fusion with Beru and Bala, is now heading for Gold Reef City's Lyric Theatre on Saturday, 20th June. Catch the kings of sit-down comedy and Durban's leading orchestra, the Bollywood Show Band, for an evening of foot-tapping music and side-splitting comedy. Tickets from 150 Rand, selling from Ticketpro. A musical fusion with Beru and Bala, Gold Reef City, 20th June.
0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: Arsh Desai.
0: On Lotus FM.
3: You tune in to Geet Mala on Lotus FM. It's our Gujarati program and it comes your way every Thursday evening. Aap sabnu khub j hardik swagat che. Jo hamna j radio switch on karyo hoy to ha. આજુ 7 વાગ્યા સુધી આજનો આ કાર્યક્રમ આપ સૌની સમક્ષ રજૂ થશે. 10 મિનિટમાં સો એટ અરાઉન્ડ 6:20 વિલ બી ધ ફર્સ્ટ ફીચર. It's called Ajno Suvichar, which means thought for the day, and a very simple, but I'm sure all of you like this, this thought of the day today. And thereafter, of course, at 6:30 is Shabd Kasoti, and Ajay, it's like usual, it's an incomplete Gujarati saying, and you participate in it using the studio WhatsApp messenger. Multiple choices for your answer. Two very important community event announcements before I give you the answer for Shabd Kasoti. So have that pen and paper ready. બંને ખાસ કરીને ડર્બન જો તમે રહેતા હો તો તમારા માટે બહુ જ અગત્યની છે. એક શ્રી સપ્તાહ મંદિરની છે, એક ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્રની છે, અને 7 વાગે આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય એની પહેલાં થોડી શાયરીઓ છે આપ સૌની માટે. તો આશા કરું છું આપ સૌને પસંદ આવશે. તો જોત જોતામાં લગભગ હવે આ માત્ર 1.25 કલાક જ બચ્યો છે, 1 કલાકનો, કારણ કે આપણે ગીત સાંભળ્યું, સમાચાર થયા, અને જોત જોતામાં મેં કીધું ને એમ સમય નીકળી જાય છે આંખના પલકારામાં. તો આપ સૌની સમક્ષ હજુ અહીંયા થોડો જ આ મોકો છે માઇક્રોફોનની પાછળ બેસવાનો, આપ સૌની સાથે ચર્ચા કરવાનો. તો એનો હું પૂરતો લાભ ઉઠાવું છું. સાથે મળીને આજના દિવસનું આવતું ગીત સાંભળીએ. કીર્તન ગઢવીના કંઠે એક શિવની સ્તુતિ છે, આશા કરું છું આપ સૌ પસંદ કરશો.

દયા કરહી દર્શન શિવ આપો આ શિવની સ્તુતિ લોટસ એફએમના અમારા ગુજરાતી ગીત સંગીતના કાર્યક્રમ પર સાંભળી રહ્યા હતા. આશા કરું છું જરૂર પસંદ આવ્યું છે. હજુ ઘણું બધું સુંદર સંગીત આપ સૌની સમક્ષ રજૂ થશે જુદા પ્રકારનું. સો યા હોપ ઓલ ઓફ યુ એન્જોય દેટ વન. ઇટ્સ ટાઈમ નાઉ ફોર અવર ફર્સ્ટ ફીચર ઓફ ધ ડે. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. બેસિકલી ઇટ મીન્સ ધ થોટ ફોર ધ ડે. એન્ડ ધ થોટ ફોર ધ ડે ઇઝ અ વેરી સિમ્પલ શોર્ટ વન ટુડે. હોપ ઓલ ઓફ યુ એન્જોય ધીસ વન. ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ. સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું તમને સફળતા તરફ જ લઈ જશે. સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું તમને સફળતા તરફ જ લઈ જશે. સાચા ઇઝ ટ્રુ અને મીન્સ એન્ડ સારા ગુડ વિચાર થોટ્સ સાથે વિથ. સો વિથ ટ્રુ એન્ડ ગુડ થોટ્સ ઉઠાવેલું પગલું ઇઝ યુ નો ટેકિંગ

will always take you towards success. That's what it means. Sacha ane sara vichar sathe uthavelu paglu tamne safalta taraf j lai jashe. આશા કરું છું આપ સૌને આ પસંદ આવ્યો છે. અમારો સુવિચાર જો પસંદ આવ્યો તો એકવાર ફરીથી સાંભળવાની કદાચ ઈચ્છા થાય, તમારા સ્નેહીજનો સાથે શેર કરવાની ઈચ્છા થાય, જરૂર લોટસ એફએમના અમારા પોડકાસ્ટ સેક્શનમાં જશો, અમારી વેબસાઇટમાં, અને જેટલી વાર સાંભળવું હોય, તમારા સ્નેહીજનો સાથે શેર કરવું હોય, બીજી ઘણી બધી વસ્તુઓ પણ સાંભળવા મળશે ઘણા બધા પ્રોગ્રામની પણ, તો જરૂર કરશો. હું હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું, ત્યારબાદ ફરી પાછો હાજર થઈશ. ધ નેક્સ્ટ ફીચર ઇઝ અરાઉન્ડ 6:30, ધેટ્સ શબ્દ કસોટી. બહુ મજા આવશે, કાગળને પેન જરૂર તૈયાર રાખશો.

મોજમાં રહેવું રે, લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ આને સાંભળી રહ્યા હતા. આશા કરું છું આ ડબલ પ્લે આપ સૌને પસંદ આવ્યો હશે. તો સમય થયો છે એક ખાસ વિભાગનો, જેનું નામ છે શબ્દ કસોટી. યસ, ઇટ્સ અ વેરી સ્પેશિયલ ફીચર. ઓલ ઓફ યુ લુક ફોરવર્ડ ટુ ધીસ, આઈ નો ફોર શ્યોર, બીકોઝ ધ વોટ્સએપ ઇન્ટરેક્શન ઓન ધીસ સેગમેન્ટ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. સો આઈ લુક ફોરવર્ડ ટુ દેટ એવરી થર્સડે ઇવનિંગ વાઇલ આઈ ડુ ધીસ પ્રોગ્રામ. And it's time now for Shabd Kasoti. So hope you all ready, all of you are ready. If you need your pen and paper, you've got that. But most importantly, you may need it to jot down details for the community announcement. You know, to jarur josho. Kadach hamna na jarur pade ne pachi jarur pade. To kagal ne pen tayar rakhva hoy to jarur rakhi shako cho. Shabd Kasoti mate aap saune sauthi pehla amara studio na number ni nondh karvi padse, 071. આપ જો હજુ તમને ખબર ન હોય એવું મને લાગતું નથી, પણ તો પણ યુ નો મારી ફરજ છે કે મારે નંબર તો આપવો જ પડે. 0716137803 આ અમારા સ્ટુડિયોનો વોટ્સએપ મેસેન્જર છે. યુ ગોઈંગ ટુ યુઝ ધીસ નંબર ટુ સેન્ડ ઇન યોર મેસેજ, જસ્ટ વન મેસેજ, લિમિટેડ ટુ વન મેસેજ. And put all the three important details in that one message. Firstly, your answer, your name and location. Keep it as brief as possible. Really, really will help me. તમને મારી નમ્ર વિનંતી છે. તો હમણાં one more thing. The Gujarati word ખાલી જગ્યા, where I say ખાલી જગ્યા, it means a blank, and that's a blank in the sentence that you need to fill in. And of course, you will have your four choices, multiple choices. Jarur koshish karso, do attempt, absolutely. It will remain our secret if you don't get it right. If you get it right, I'm going to tell everybody that you got it right. I'm going to announce your name. To jarur evu karso, sathe maline shabd kasoti ramiye. To aajni shabd kasoti ekdam simple che. Dar vakte hu simple j rakhvani koshish karu. The whole idea of playing shabd kasoti is to play shabd kasoti, have fun, involve all the youngsters around us, and you know, create some interest about Gujarati language, our culture, and a whole lot of things that go along with it in the minds of a youngster or somebody who's curious, or maybe, you know, okay, what is Gujarati? Su bhasha che, su achi chalu thai che, you know, various things. So, purpose is that, not just to get the answer correct or not. So, તૈયાર હશો એવી આશા કરું છું. આજની અધૂરી કહેવત છે કે એક મ્યાનમાં બે ખાલી જગ્યા ન સમાય. એક મ્યાનમાં બે ખાલી જગ્યા ન સમાય. હિયર ઇટ ઇઝ વન્સ મોર, ધ વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. એક મ્યાનમાં બે ખાલી જગ્યા ન સમાય. ફર્સ્ટ ચોઇસ તલવાર, સેકન્ડ ચોઇસ ભાલા, થર્ડ ચોઇસ ઢાલ, અને ફોર્થ ચોઇસ લાઠી. ઇઝ ઇટ તલવાર, ભાલા, ઢાલ ઓર લાઠી? એક મ્યાનમાં બે ખાલી જગ્યા ન સમાય. ફર્સ્ટ ચોઇસ તલવાર, સેકન્ડ ચોઇસ ભાલા, થર્ડ ચોઇસ ઢાલ, એન્ડ ફોર્થ ચોઇસ લાઠી. જે લાગે એ સાચો જવાબ મને લખીને મોકલશો, એ દરમિયાન રમી લો. ગીતના બોલ છે રમી લો, એ આપ સૌની સમક્ષ શબ્દ કસોટી દરમિયાન.

0: લોટસ એફએમ નો અમારો ગુજરાતી ગીત સંગીત નો આ કાર્યક્રમ છે. નામ છે જેનું ગીત માળા. મારું નામ છે આશિત દેસાઈ. અને જી હા, રમીલો જે ગીત હતું એની એક મેડલી હતી. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું છે. એ આપણે સાંભળી રહ્યા હતા આ શબ્દ કસોટી દરમિયાન. ને શબ્દ કસોટી હજુ ચાલુ છે, ઇટ સ્ટીલ ગોઝ ઓન. આઈ હેવ કપલ ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ ટુ મેક, દેન આઈ વિલ શેર ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ઇટ કરેક્ટ સો ફાર. દેન આઈ હેવ સમ બિલ્સ ટુ પ્લે ફોર યુ. સો up until then you still have a chance to send in your answer. Don't forget the incomplete Gujarati saying for today is ek myan ma be khali jagya na samay. The first choice talwar, second choice bhala, third choice dhal, and fourth choice lathi. Now it's time for the important announcements. The first one is an amazing one. You know, what an achievement for an institution like this. And this one is for the Sri Surat Arya Bhajan Mandal, who's going to be celebrating 100 years. Imagine, a centenary celebrations. It's absolutely amazing. And this takes place on the 28th of June at 2 p.m. Barnyard Theatre. And, you know, all of this that you're going to be doing is a youth effort, you know, the youth fundraising. And that's in aid of the Sri Saptam Mandir, you know, youth, they present this to you. And this is for, of course, the Sri Surat Arya Bhajan Mandal. And then later, you know, they are the Mandir, basically, 28th of June at 2 p.m. Venue is the Barnyard Theatres. Tickets cost $250, but everything is going towards the centenary celebration. So your contribution will be an immense support for the Mandir itself. And to book your tickets or any further information, you can WhatsApp them on 063-248-3437. તો એ જરૂર કરશો. હમણાં આજના દિવસની બીજી અનાઉન્સમેન્ટ છે. જેમ મેં આપ સૌને કહ્યું કે બે અનાઉન્સમેન્ટ છે, તો આજની બીજી અનાઉન્સમેન્ટ ઇઝ સમથિંગ લાઈક ધીસ. અને જો તમારા ધ્યાનમાં હોય તો આ થોડા વખત પહેલા ગુરુજી સાથે ઇન્ટરવ્યુ પણ કર્યો હતો ગયા અઠવાડિયે, ફરી પાછું આપ સૌને યાદ દેવડાવ્યું હતું. એન્ડ ધીસ ઇઝ ફોર ધ શ્રી ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર એકતા મંદિર. And invites you all to the recitals of daily Parshottam Mass Katha, and it's taking place between the 17th of May until the 15th of June. એટલે ઓલમોસ્ટ સમાપ્ત થવા આવ્યું છે. તો જરૂર જશો આજે, કાલે, આ વીકેન્ડમાં જ્યારે પણ થઈ શકે. આરતી ઇઝ એટ 6 PM એન્ડ કથા રિસાઇટલ્સ બિટવીન 6 and 7 PM. ઓલ આર વેલકમ. સો ધીઝ આર ધ ટુ અનાઉન્સમેન્ટ્સ. હું આશા કરું છું આપ સૌ જરૂર એને ધ્યાનમાં રાખશો. હમણાં આપ સૌની સમક્ષ બે જાહેરાતો છે, ટૂંકી એ રજૂ કરું, ત્યારબાદ આઈલ કમ બેક એન્ડ અનાઉન્સ ધ નેમ ઓફ પીપલ હુ ગોટ ધીસ વન કરેક્ટ. Shabd Kasoti is still open, by the way. You can still send in your answers.
1: Bold, elegant and truly distinct has arrived at Jayashree's Rivaz. Introducing the Riva Collection, a limited signature edition just unpacked. So don't just blend in, dare to be distinct. Jayashree's Rivaz, in stores and online now.
2: Hi, this is Michael Owen, Hollywood Bets brand ambassador. Being a champion, I know the best performances come from making the right decisions on and off the pitch. Enjoy the game, enjoy the excitement, but play responsibly. Gambling responsibly is about staying in control so you can enjoy it your way. If you or someone you know needs support, help is always available. Call the South African Responsible Gambling toll-free counselling line on 0800 006 008 or WhatsApp help to 076 675 0710.
3: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
0: Lotus FM ni Geek Mala che samay thai gao che aap sau na. જે લોકોના સાચા જવાબ આવ્યા છે શબ્દ કસોટીના, એમના નામ અનાઉન્સ કરવાની. યસ, ઇટ્સ ટાઈમ ટુ અનાઉન્સ ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ધ શબ્દ કસોટી રાઇટ. જસ્ટ બિફોર આઈ ડુ દેટ, ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ શોના, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. જરૂર એમાં પણ ભાગ લેશો. પણ હમણાં આપ સૌની સમક્ષ નામ રજૂ કરું છું જે લોકોના સાચા જવાબ આવ્યા છે એમના. આજે કંઈક ગળામાં ઘણા બધા ખોખારા કરવું પડે એવું છે. સો ફર્સ્ટ અપ વી હેવ પ્રીતિબેન એન્ડ યોગીભાઈ પંચોલ ફ્રોમ ડર્બન હુ ગોટ ધીસ વન કરેક્ટ. અંજના સોલંકી ફ્રોમ લનેજા, રેખા ફ્રોમ રેઝવા હિલ્સ, વી હેવ શાલક્રોસ થી ઈશા, એનો સાચો જવાબ છે ઓલ ધ વે હરારે ઝિમ્બાબ્વે થી સાચો જવાબ આવ્યો છે પ્રભાબેન ધીરજલાલ પ્રભુનો. મોનિકા હિમેશ ગોવન રેઝવા હિલ્સ ડર્બન, ઓલ્સો કેપટાઉનથી કુશ પલસાનિયાનો સાચો જવાબ છે. રાજેશ કીર્તિ, માનસી, યશુ, મિશ્કા ઓલ ફ્રોમ સેન્ચુરિયન. ગીતા ફ્રોમ લનેજિયા સાઉથ હેઝ ગોટ ધીસ વન કરેક્ટ. રતિલાલ ભાઈ, ભાનુબેન કેપટાઉનથી, ચંદ્રાવતી ઘીબાલા એમ્બરફિલ્ડથી, ત્યારબાદ લુઈ ત્રિકાટથી ઇન્દિરા દેસાઈ, અગેન લુઈ ત્રિકાટથી ગીતા દેસાઈ, ઉષા ફ્રોમ પ્રિટોરિયા, વર્ષા ફ્રોમ ઓકડીન, વી હેવ ઓલ ધ વે ફ્રોમ ઇબાન મોઝમ્બિક, વિશાખા ઇન નિલેશ ગોટ ધીસ વન કરેક્ટ, અજીત દેસાઈ એન્ડ ફેમિલી અમશલાંગાથી, દક્ષા ઓકડીનથી, જગદીશભાઈ ગોવન મલબાટન જોહાનસબર્ગથી, ડર્બન નોર્થથી છે અરુષા એન્ડ નેહા હરિલાલ, ત્યારબાદ મંજુલાબેન પટેલ એન્ડ વીરા જીરમ એન્ડ ધનસુખભાઈ ઓલ ફ્રોમ કેપટાઉન. આશા પોપટ ઇઝિંગાથી સાચો જવાબ આપી રહ્યા છે. મોહિની કેસન ન્યૂટન હેગથી, અમૃત દેસાઈ સેન્ટનથી, વી હેવ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ સમ વન વિથ નો નેમ, સો થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ વિલ અપ્રિશિએટ અ નેમ એન્ડ અ લોકેશન ઇફ યુ કેન. ત્યારબાદ ભારતીબેન મોર્નિંગ સાઇડ સેન્ટન જોહાનસબર્ગથી, એન્ડ આઈ ઓલ્સો હેવ અ કરેક્ટ આન્સર ફ્રોમ માય સિસ્ટર ઓલ ધ વે હ્યુસ્ટન. માય મોમ, એમનો પણ સાચો જવાબ આવ્યો છે પંચગીનીથી. અને કોઈક મને ઘણા બધા મેસેજીસ મોકલી રહ્યું છે, બહુ બધા મલ્ટિપલ મેસેજીસ છે. Unfortunately, I hope it'll... Okay, so there we go. Arush and Kayush Govan, Reservoir Hills, Durban, thi pan sacho jawab aape che. Thank you very much to all of you for participating in Shabd Kasoti. Ek nanakdo break tyar baad, Shabd Kasoti no ukel, and that would mean Shabd Kasoti closes then.
3: You are listening to Geet Mala. You are listening to Geet Mala. Thursday, 6 to 7 p.m. Thursday, 6 to 7 p.m. on Lotus FM.
0: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા છે. ઇટ્સ ટાઈમ નાઉ ટુ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી. અને શબ્દ કસોટી ગોઝ સમથિંગ લાઈક ધીસ. લેટ મી ટેલ યુ ધ ઇન્કમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ટુડે. ફર્સ્ટલી, એક મ્યાનમાં બે ખાલી જગ્યા ન સમાય. ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. ફર્સ્ટ ચોઇસ તલવાર, સેકન્ડ ચોઇસ ભાલા, થર્ડ ચોઇસ ઢાલ, એન્ડ ધ ફોર્થ ચોઇસ લાઠી. Ek is numeric, one, Myanmar, it's like a casing, you know. Be is again numerical, two, ek is one, na samai does not fit. The correct, the first choice of course is talwar, which is a sword, bhala, spears, dhal, a shield, lathi is big sticks, you know, the ones that we use for fighting. So... what it basically means ke, what is the correct answer? Correct answer is talwar. Ek myanma be talwar na samai. It ke banne samarth, you know, samarth vyaktiyo ek j sthane na rahi shake. It's for describing that basically, ke ek myanma be talwar na samai. Ek myan is the one case, you know, so you can't fit two swords in just one case, you know. The sword will come with its own case, and the sword is unique by itself, you know, powerful weapon if you know how to use it. Same so, but what it basically goes to describe is that two samarth be samarth vyakti, like two very accomplished powerful people will not be able to live in one space, in one household, perhaps it's like that, you know. And so that's what it is used to describe, ke be vyakti je samarth vyakti hoy ek j jagya na rahi shake, ek j sthane na rahi shake. To આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લોકોની સાથે જરૂર શેર કરશો, એકવાર ફરીથી પણ સાંભળશો. અને આ આપ સૌ કરી શકો છો અમારા લોટસ એફએમની વેબસાઇટ પર જઈને, પોડકાસ્ટ સેક્શનમાં જઈને. ફરી પાછા ઘણા બધા કાર્યક્રમની ઘણી બધી વસ્તુઓ પણ ત્યાં તમને જોવા જરૂર મળશે. તો હમણાં આજના દિવસનું આવતું ગીત, અને ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ શાયરીઓ લઈને. હવે ગીત આવે છે જેના બોલ છે છેલા જીરે. હું આશા કરું છું આપ સૌ પસંદ કરશો, અને પાટણથી થોડા પટોળા પણ લાવશો.

પાટણથી પટોળા મોંઘા લાવજો. લોટસ એફએમના અગમારા ગુજરાતી ગીત સંગીતના આ કાર્યક્રમ પર આપ સૌ સાંભળી રહ્યા હતા. ઇટ્સ અ વેરી સેડ ટાઈમ ફોર મી ઇન ધીસ પ્રોગ્રામ ઓલવેઝ, યુ નો, વેન આઈ કમ અરાઉન્ડ ધીસ ટાઈમ, એન્ડ દેટ્સ બીકોઝ ઇટ્સ આઈ હેવ ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ધ પ્રોગ્રામ. હું આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો છે આ કાર્યક્રમ એટલો જ જેટલો મને આ માઇક્રોફોનની પાછળ બેસવાની મજા આવે છે, આપ સૌની સાથે ઇન્ટરેક્ટ કરવાની, સંગીત રજૂ કરવાની, જુદા જુદા બધા ફીચર્સ વોટ્સએપમાં આપ સૌની સાથે થોડી યુ નો ઇન્ટરેક્શન થાય. સો ઇટ્સ અમેઝિંગ. થેન્ક યુ વેરી મચ ફોર મેકિંગ ધ પ્રોગ્રામ વોટ ઇટ ઇઝ. ઇટ્સ બીકોઝ ઓફ યુ ઓનલી, તમારે લીધે આ કાર્યક્રમ આ જે છે એ છે. હમણાં આજના દિવસની એક બે જે મારી મનપસંદ શાયરીઓ છે આપ સૌની સાથે શેર કરું છું, ધ્યાન ફરમાવશો. પહેલી કંઈ આ પ્રકારની છે કે કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં, અફસોસ કહેવાય. કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં, અફસોસ કહેવાય. અને બીજી તો બહુ જ સુંદર છે. અને આ મંદિરના દરવાજા ઉપર એક ખૂબ જ સરસ, યુ નો, મંદિરની બહાર દરવાજાની બાજુમાં ક્યાંક એક જગ્યાએ લખાયું હતું કે બધા જ સવાલના જવાબ અહીંયા મળે છે, બધા જ સવાલના જે જવાબ અહીંયા મળે છે જેના ગૂગલ પર પણ નથી મળતા. ગૂગલ પર જે જવાબ ના મળે એના પણ બધા જ સવાલના જવાબ અહીંયા મળે છે. આ મંદિરના દરવાજાની ઉપર એક પાટિયું લગાડ્યું હતું ત્યાં હતું કે દરવાજાના ઉપરનું આ ખૂબ જ સરસ લખેલું કે બધા જ સવાલના જવાબ અહીંયા મળે છે જે ગૂગલ પર નથી મળતા. તો હું આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે અમારી આજની આ બે છેલ્લી શાયરીઓ. ડોન્ટ ફોગેટ, ન્યૂઝ ઇઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી આવર એન્ડ ફોલોડ બાય અવર ટોક શોઝ. ઇટ્સ ગોન બી એન અમેઝિંગ એન્ડ એન ઇન્ટરેસ્ટિંગ વન, સો ડુ ટેક પાર્ટ ઇન ઇટ, જરૂર ઇન્ટરેક્ટ કરશો. પણ હમણાં હું આપ સૌની રજા લઉં છું. પ્રભુનું કહ્યું કર્યા કરશો, ફળની આશા કર્યા વગર કર્મ કર્યા કરશો. આજના દિવસનું આ છેલ્લું ગીત રંગીલો રણછોડ ડબલ પ્લે છે. હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે.